0: હા કરવી પડી, માટે ઘર વક્કર સલાડીઓ પાળા હમા કરવા બદલે વક્કર સલાડીઓ.
1: સિંચાઈ ની તમારે પાણી પાવાની શું વ્યવસ્થા હે? કઈ
0: વ્યવસ્થા તે બોર કરાવી મળીએ, પણ આ અબર અબર ને કામ કરે મકી અભી તે ચોમાસા.
1: અચ્છા,
0: ચોમાસા વાળા બારીશ થી પાકેગા.
1: અચ્છા, એટલું પાણી મળી જાયગા કે પાકી જાયગા?
0: એટલું તો ચોમાસા વાળી ખેતી મતલબ બારીશ પડે તો જ થાય.
1: અચ્છા,
0: બોર થી નહીં થાય એટલું પાણી.
1: અચ્છા અચ્છા, બારીશ નહીં પડી તો પછી?
0: બારીશ નહીં પડી તે મોટર ચાલુ કરાવગા, પણ પાકી જાય તો ઠીક નહીં, પછી ઉકાઈ બી જાય કોઈ ઠેકાણા નહીં.
1: નુકસાન થઈ છે?
0: નુકસાન તો થઈ જાય.
1: તો આ પૂરું બારીશ માટે છે?
0: સબ બારીશ માટે છે. કિનાળ હે, પણ કિનાળ નીચી પડે, ગઈ જાય એક કિલોમીટર નીચી પડે.
1: અચ્છા અચ્છા, તો ગઈ વર બી તમે મક્કી કરી હોગા તો?
0: હા મક્કી થઈ. હા મક્કી થઈ.
1: અચ્છા, પાણી મતલબ ગઈ વર બરાબર હતું?
0: હા બરાબર.
1: ચલો ઠીક.

0: કઈ.
1: અચ્છા, પાણી મતલબ ગોળવર બરાબર હતું?
0: હા બરાબર.
1: ચલો ઠીક હૈ, આપણે સિંચાઈની વ્યવસ્થા તો મતલબ બારિશ ટકી જ થાયગા.
0: હા,
1: ને આપણે કોઈ આમે ખાતર નાખ્યું?
0: ખાતર તો એ ડીએપી નાખા.
1: અચ્છા,
0: હા મકી હતી.
1: આપણે આપણે નખાઈ ગયું હોય કે
0: નખાઈ ગયું 10 કિલો મકી ઓર જેવા બોઈ ગઈ 10 કિલો મકી ને 10 કિલો ખાતર.
1: હવે ફેર આલવું પડે કા ખાતર ફેર?
0: હા આલવું પડે, ચોમાસા બે વડા આલવું પડે.
1: અચ્છા,
0: એક વડા તો આપણે આપણે કેળા હાળા પર થઈ જાય ને આલવું પડે, ને એક વડા પછી સીપું લેતા પોકડું લેતા ફેર મેળવું પડે.
1: અચ્છા,
0: દેવડા મેળવું પડે.
1: ને આપણે જેમાં કઈ ગોબર ખાદ ને ઈ બી નાખો?
0: હા ઈ નાખા ને નાખા, ગોબર ખાદ તેલ નાખીને પછી ટ્રેક્ટર થી ગયા કાઢા પછી મકી હોય.
1: તમારે બસ મહેનત કરવી અને એનું ધ્યાન રાખવું.
0: હા, મહેનત કરવી ને પેર હલ ચલાના, પેર લેંડવો, ઈ કામ કરવું.
1: ઈ કામ કરવું પડે?
0: હા, ઈ કામ કરવું પડે, તારી જઈને પાકેગા.
1: અચ્છા, તો ઈ અમે કોઈ કીડા લાગી જાય કે કોઈ દીમક લાગી જાય કે રોગ લાગી જાય કે ઉદય લાગી જાય કે?
0: ઉદય લાગી જાય તે દુકાને જાય કેવું પડે આપણને કે માર મકી ઉકાઈ, પોદું ઉકાઈ ગયું, એને મતલબ હું દવા મળી જાય તે પછી દુકાન વાળા કહી દે એને અદય લાગી છે કે કઈ કીડા પડી ગયા તે પછી બે દવા લઈ જઈને છાંટવાય.
1: અચ્છા, એ પછી દવા આપણે છાંટવી?
0: હા આપણાને છાંટવી.
1: તો એ દીમક ખતમ થઈ જાય પછી છાંટવાથી?
0: હા ખતમ થઈ જાય, મરી જાય, કીડો હોય તો મરી જાય, અદય હોય તો મરી જાય,
1: પોદો આપણો બચી જાય.
0: બચી જાય.
1: આડમે જે તમે કરી રહ્યા હો મક્કી,
0: હા
1: એમને તમને પણ લાગે સૌથી મોટી કઠિનાઈ મતલબ શું થઈ શકે? જેમ કે મોસમની માર લાગી શકે કે પાણી કે લાગત એને ખર્ચો વધારે એવું કઈ કાર્ય તમને ધ્યાનમાં હો કે આવું નુકસાન થયું એની વજેથી નુકસાન થઈ શકે?
0: એક તો ચોમાસામાં તો મકી જ થાય ગયો, લગન પણ કે આવા સાલી ગયો કે તમારા મકી જ્યાદા લંબી થઈ જાય, આપણે દેશી મકી ઉરી જાય, દેશી જ્યાદા લંબી થઈ જાય પછી આવા લાગે ઘર પછી પડી જાય, કોકડા નો વજન થઈ જાય પછી પડી જાય, તો મતલબ પણ અમે આદુ પત નુકસાન થઈ જાય પડી જાય તો
1: એક ખતરો થાય.
0: હા એ ખતરો
1: નુકસાન થવાનું.
0: હા ગામડામાં અહીં આવા સાલી જાય અહીંયા નુકસાન છે.
1: ને એક આ બારિશ ની આવે તો નુકસાન, બે પ્રકારની ચિંતા છે.
0: હા બે પ્રકારની છે.
1: વાંકૃભાઈ એક વાત હજી બતાવો તો ખાવા હારું સબ્જી ઉગાડો કે કઈ?
0: સબ્જી રે આપણે કઈ ભીંડા હે, તુરિયા હે, હાલ હે, ગલકા હે, એ ચોમાસામાં વાડી નાખી દઉં એ મતલબ હિયાળા તક ચાલે.
1: અચ્છા, તો વેચવા જો બજાર માં?
0: ના ના ખાવા બદલે જ કરાય.
1: અચ્છા, તમારે ખાવા બદલે?
0: આ વેચતી બજાર વાળી તમારે 50 રૂપિયા મળી રહી
1: છે,
0: 50 વાળી તો આપણા વતી ખવાય નહીં. આપડે તો ખેતી કરવાળા આદમી, ખવાય નહીં એટલે આપડે 50 રૂપિયા કિલો મળે,
1: ખુદ ઉગાડીને ખાઈ.
0: હા કોઈ ઉગાડીને ખાઈ ના.
1: એક વાર હજી બતાડો, પશુ હે તમારે પાસે?
0: હા હે.
1: શું હે?
0: દો બે લે, એક ગાય હે, 5 બકરી હે.
1: અચ્છા,
0: 1 બકરા હે.
1: અચ્છા,
0: હા
1: તો એમને પછી રાખવા સારું કઈ વ્યવસ્થા હે કે?
0: હા હે ને, એને બનાવી મળી અલગ ટિકિટ આપડે.
1: અચ્છા, એમને ખાવા પીવાની વ્યવસ્થા?
0: ખાવા પીવાને એ કાઢ્યું હે, ને દિવાળી માં તો મકી પાકી જાય, કેસર થી કાઢાડે વો કાટકી મળી જાય, ને ફેર ઘઉં વરંગા ઘઉં કાઢાણા તો વો ભી કાટકી મળી જાય, સબ અવરી મેળવું પડે તો મળે ગા પાછું એને બદલી.
1: અચ્છા અચ્છા,
0: કેમ કે આપડે રાજકીય ગ્રહી ની મહેનત આપણે ભી કરવી પડે.
1: સબ સાફ સફાઈ નહીં ભી કરવું?
0: સબ કરવું પડે પૂરું, પોટા વાવણા આવરવું, મૂત્રે મૂત્ર કાઢવું, સબ કરવું પડે આપણે.
1: ને બીમારી માં થઈ જાય તો?
0: બીમાર થઈ જાય દવા ભી કરાવી પડે.
1: અચ્છા,
0: હા
1: એને આમ બીમાર થવાનું મતલબ કઈ એવી બીમારીઓ છે એમને આપણે આમ સામાન્ય રૂપે થઈ કરે? જેમ કે તાવ, આપણે આપણે જે ઇન્સાન આપણે મનુષ્ય આપણને તાવ આવવાની સામાન્ય સમસ્યા, આપણે તાવ આવી જ જાય હાર્મોન એટલે એમ. પશુને ને કોઈ હે બીમારી?
0: હે બીમારી કેમ કે કમજોરી થઈ જાય, કારણ કે આપણે વરસાદ જ્યાદા પડીએ કારણે મોસમ ઠંડી મોસમ બહાર જાય, ડુંગરામાં જાય, ઘીણી ખવા જાય, ઠંડ લાગી જાય, શરદી જુકામ થઈ જાય.
1: અચ્છા,
0: પછી વણમ પછી બીમાર થઈ જાય, કે ખાવાનું કમી આવી જાય.
1: ખબર પડી જાય?
0: હા ખબર પડી જાય.
1: પછી એનો ઇલાજ કરે?
0: હા, એ ખાતું કેમ નહીં હે, એ પાણી કેમ નહીં પીતું હે, એ આપણે ખબર પડી જાય કે આ મતલબ આ બીમાર થઈ ગઈ, એમાં એને દવા કરાવી જ પડે.
1: બરાબર બરાબર. ચલો હકરુભાઈ, તમે તો ખુબ બઢિયા જાણકારી આલી.
0: હા,
1: સબ કિસાનભાઈ તમારી વાત સાંભળી રહે.
0: હા,
1: અને તમે એમને આટલી જાણકારી આલી.
0: હા,
1: તો ખુબ ધન્યવાદ તમને. ફેરી મલંગા. રામ રામ.
0: રામ રામ.
2: એક પ્રકાર સે પીએમ જય અબ ગરીબો કી જય બન ગઈ હૈ.

0: નર્સરીની નહીં, બીજ બોવાને હાથે ખેતરની તૈયારી બી શરૂ કરી દેવી જોઈએ. આને વાસ્તે ખેતરની 3 થી 4 જુતાઈ કરો. પ્રથમ જુતાઈ મિટ્ટી પલટવાવાળા હલ થકી કરવી જોઈએ. આના ટાઈમ માટે 200 થી 250 ક્વિન્ટલ ગોબર યા કમ્પોસ્ટની ખાદ ખેતરને મેં અચ્છી તરહ થકી નાખ દેવી જોઈએ ને જુતાઈ કરવી જોઈએ. અંતિમ જુતાઈ થકી પહેલે 50 કિલોગ્રામ નાઇટ્રોજન, 80 કિલોગ્રામ ફોસ્ફરસ ને 60 કિલોગ્રામ પોટાશ પ્રતિ હેક્ટેર ને દર થકી ખેતરને મેં સમાન રૂપ થકી મલાવીને જુતાઈ કરીને પાટા લગાડી દેવું જોઈએ. ને ક્યારીએ ને નાલા જે હે એ બનાવી લેવા જોઈએ. સંકર કિસ્મ જે હે એને મેં 60 થી 70 કિલોગ્રામ નાઇટ્રોજન અંતિમ જુતાઈની ટેમ માટે આલવી જોઈએ ને ફોસ્ફરસ ને પોટાશની માત્રા પહેલે એટલીસ્ટ રાખવી જોઈએ. બેંગનની જે ફસલ હે એ વર્ષ મેં 3 વેળા લઈ શકો, જેમને વર્ષાકાલીન જે હે એને ફસલ હારું નર્સરી તૈયાર કરવાનો ટેમ ફરવરી માર્ચ હે ને મુખ્ય ખેતને મેં રોપાઈનો ટેમ માર્ચ અપ્રેલ નો ઉચિત હે. ને વર્ષાકાલીન શરદકાલીન જે હે એની ફસલ જે હે એને કરવાનો ટેમ જૂન જુલાઈ હે. નર્સરી તૈયાર કરવાનો ટેમ જૂન જુલાઈ હે. ને મુખ્ય ખેતને મેં રોપાઈ કરવી હે તો એને સમય જે હે જુલાઈ થકી અગસ્તનો સમય જે હે એ ઉચિત હે. તીસરી બસંતકાલીન એને નર્સરી તૈયાર કરવાનો સમય જે હે એ ડિસેમ્બર ને મુખ્ય ખેતને મેં રોપાઈનો જે સમય હે એ ડિસેમ્બર થકી જનવરી ઉચિત હે. જેવા પૌધો જે હે નર્સરીને મેં 10 થી 15 સેન્ટીમીટર ઊંચાઈ યા 30 થી 40 દાણાનું થઈ જાય તેવી વેરા એને આપણે સાવધાની થકી નિકાળીને તૈયાર જે ખેત હે એમને હાજરા ટાઈમે રોપાઈ કરવી જોઈએ. કતાર થકી કતારની જે દૂરી હે એ 60 થી 70 સેન્ટીમીટર ને કતારમાં પૌધા થકી પૌધાની જે દૂરી હે એ આપણે 60 સેન્ટીમીટર રાખવી હે. ફૂલ લાગવાના ટાઈમ માટે 20 કિલોગ્રામ નાઇટ્રોજન ને ફસલને મેં 2 વેળા આલવી જોઈએ. સંકર કિસ્મને મેં આ માત્ર 30 કિલોગ્રામ રાખવી પડેગા. ગરમીઓની ઋતુને મેં 4 થી 5 દાણાના અંતરાલને મેં ને સર્દીઓની ઋતુને મેં 10 થી 15 દાણાના અંતરાલમાં સિંચાઈ કરવી જોઈએ. વર્ષા ઋતુમાં સિંચાઈ જે હે એ આપણને આવશ્યકતા અનુસાર કરવી જોઈએ. હારા તેલા મોયલા સફેદ મક્ખી ને જાલીદાર પંખવાળી જે બગ હે આ જે કીડા હે એ પત્તી અને નેસે ને પૌધાને કોમળ ભાગને માટે રસ ચૂસીને પૌધાને કમજોર કરી દે એમ થકી પેદાવારને માટે વિપરીત પ્રભાવ પડે. ક્યારેક ક્યારેક આ કીટ હે રોગ હે એના પ્રસારમાં સહાયક બી રહે. આના વાસ્તે મિથાઇલ ડેમેટોન 25 EC કીટનાશક નહીં થકી 1 મિલીલીટર માત્ર પ્રતિ લીટર પાણીને હિસાબ થકી છિડકાવ કરવો જોઈએ. આવશ્યકતા અનુસાર આના છિડકાવને 10 થી 15 દાડા મેં દોહરાવવું જોઈએ. આમ થકી આપણે આને રોકથામ કરી શકો. તો કિસાન ભાઈઓ, આ હતી બેંગનની ખેતીની કરવાના બારામાં જાણકારી. હવે હાલ તેને વાતે આપણે ઘણી કરી હે ને આપણો જે ભજન સાંભળવાનો કામ હે એ આપણે બાકી રહી ગયું હે. તો એક બઢિયા આપણે ભજન સાંભળો ને પછી આપણે આગળ વાત કરો.
1: અરે મત કર.